નાયક બનો દેવાક આરગાદેલો ઉપરાંત વેળ જલો સા કારણે નિમણે સ્વાથેર આમચ્યા માય ભૂંયેક નમસ્કાર કરપાચો તિજ્યા પાંયકડે નતમસ્તક જાવપાચો આણી આયકુપાચો હે સુંદર અશેન દેશભક્તિ ગીત.